0: begins. Diverse FM, offering free access to recording studios with sound engineers, workshops, training, and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों आप समझिया छो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवार आपनी समझ रजूआत करने पूरी कोशिश करे छे रात ना 8 थी 10 कलाके 102.8 FM पर लूटन डंस्टेबल हाउटन रिजिस लेटन बजर एल्सबरी मिल्टन किंग्स हालोडेव मिल्टन किंग्स इन न्यूपोर्ट पेगनल अने नॉर्थम्पटन टोचमा ने आ बाजू डाबो जमणो करीने आवीए बेडफोर्ड बाजू बेडफोर्ड मां जे પરિવાર છે એ અત્યારે ન્યૂ ફોરેસ્ટમાં છે, રજા ઉપર છે. અરે વાહ, હોલીડે કરી રહ્યા છો. પ્રણામ પ્રણામ બધાને, પ્રણામ મોતીભાઈ અને નિર્મલાબેન, આપને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મને આશા છે કે આપ શ્રાવણ મહિનાનો ખૂબ જ આનંદ કાર્યક્રમ થતો હશે. આવી જ રીતે આગળ વધીએ તો પછી સ્ટીવનેજ, વેલિંગ ગાર્ડન સિટી, હેટફિલ્ડ અને આજુબાજુના અનેક વિસ્તારોમાં, યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તો www.diversefm.com. યુરોપના ખંડમાં હોય કે દુનિયાના બીજા દેશમાં, આપણા દેશમાં પણ હોય તો આપનું સ્વાગત છે. આવી જ રીતે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યાં એમ જોવા જાય તો આ ઓગસ્ટ મહિનાના 13મો દિવસ ચાલુ થઈ ગયો છે. હે, પાણીની જેમ વહેતા જાય છે દિવસો. આમ આમ ગયા ને આમ આવ્યા, આમ ગયા ને આમ આવ્યા. પહેલાં તો આપણે જાન્યુઆરીની વાત કરતા ને ફેબ્રુઆરીને ઓલું છે ને આ છે ને નાટકમાં જવાનું છે ને આ નાટકની વાત પણ હું તમને પછી કરીશ. શ્રોતા મિત્રો, આપનું સ્વાગત છે. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. ઘણાય કારણો હોઈ શકે છે, એમાં અટપટો ઓખાણાના પણ કારણો હોઈ શકે, અને અટપટો ઓખાણો તમને આપી દઉં કે શું લાગે છે એ પછી આપું. આ યા થોડીક વાર પછી આપું તો એ વાંધો નથી. અચ્છા, સૌથી પહેલાં તો મને એમ કહો કે સૌ કયો એવો દેશ છે જેની પાસે નથી, જે કયો એવો દેશ છે જેની પાસે શું નથી, એમ એવા મને ત્રણ જવાબ આપો. કયો એવો દેશ છે, કયો એવો દેશ પાસે શું નથી, ત્રણ જવાબ જોઈએ છે મને. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા. શ્રાવણ મહિનો આવી ગયો છે તો પછી પ્રારંભ થઈ ગયો છે તો પછી આપણે પણ એનું સ્વાગત કરીએ, હે ને.

श्रोता मित्रों, आप सामरिया चो गुजराती कार्यक्रम गीत माला। नमस्ते राठौर साहेब, मजा मा छो ने? हेम केम न्यू फॉरेस्ट मा बैठा छो? अरे यार, अरे तमे अत्यारे मस्त बधी आम माहौल पण एकदम सुंदर हशे। हूँ अहीं चार दीवाल नी वच्चे बैठो छो, चिंता ना करो, आनंद करो, अने अमने पछी जणावजो के केवुं वातावरण हतुं, शुं मजा आवी, अने वॉकिंग कर्युं शुं कर्युं। आप सांभळ्या छो गीत माला 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। ગીત માલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે। અટપટો ખાણાના અરે કેવું પડે, આમ કેટલા ચતુર બધા આમ, હા ભાઈઓ બહેનો, કેવું પડે, કેટલા ચતુર એટલે અરે ફટાફટ, હા કે ગયા અઠવાડિયાનું કે હા પ્રશ્ન એમ હતો, બોલાવ્યા વગર આવી જાય છે। અચ્છા, અને બીજો અટપટો કણોના કે એક પ્રશ્ન પૂછું છું, કયા દેશ પાસે શું નથી? ત્રણ જવાબ આપો, ત્રણ। ઓકે, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર।

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपने समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके 102.8 FM पर या तो www.diversefm.com पर। कोई भी माध्यम द्वारा सांभता हो आपनु स्वागत छे। मोबाइल पर सांभता हो के पछी अलेक्सा पर सांभता हो, रेडियो प्लेयर पर सांभता हो के तमारा लैपटॉप पर सांभता हो के पछी इंटरनेट रेडियो द्वारा सांभता हो तो पण आपनु स्वागत छे। ज्यां पण सांभता हो आपनु स्वागत छे। हेने एम केम छो ने वारु वारी लीधु के पछी रिलेक्स करी रह्या छो? थोड़ेक वार छे हजी, एम लागे ने गर्मी पण आम बराबर पकड़ लीधी छे। अरे वात जवा दियो, लूटोन मां एम कहे तो लगभग 34 तो आम चाले हवे। પેલા હીટિંગ નખાવ તો હવે એસી નખાવાના ધંધા થઈ ગયા ચાલુ હે ને? અચ્છા, આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। શ્રોતા મિત્રો, સવાલ એ છે કે કયા દેશમાં શું નથી, કયા દેશમાં શું નથી? રાઠોડ સાહેબ, તમારો જવાબ આવી ગયા છે। ન્યુઝીલેન્ડમાં સાપ નથી। અરે વાહ! કોસ્ટારિકામાં ત્યાં એ લોકો પાસે આર્મી નથી, અને યુકેમાં પોલર બેર નથી। ઓકે, ચાલો જોઈએ છે જવાબ આવશે તો હું પણ તમને જણાવી દઈશ। આપ સાંભળ્યા છો ગીતમાળા। આપની કોઈ ફરમાઇશ હોય તો ચોક્કસ અમને વોટ્સએપ કરો 0756868663। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી હતા નારાયણ સ્વામીને. અદ્ભુત રીતે, મને આશા છે કે આપને ખૂબ જ ગમ્યું હશે. આવી જ રીતે હવે આના પછી પણ એક અદ્ભુત આવી રહ્યું છે. આપ સ્પેશિયલ શ્રાવણ મહિનાનો સૌથી એમાં એ સૌથી પહેલો આપણો કાર્યક્રમ છે આજે ગુરુવારે, તો એનો લાભ લઈએ.
1: Are you aged 16 and over and living in Dallow or South Ward in Luton? Join our Employment and Economic Inclusion Project totally free. Get expert advice, training and one-on-one support to help you move closer or into paid employment. To register or for more info, please contact 01582 725 500, email admin@diversefm.com or visit us at diversefm.com and take that first step today. Brighter Future Project, supported by Healthy Wealthier and Happier Communities Fund, funded by Peabody, managed by the Bedfordshire and Luton Community Foundation.
2: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
3: Gujarati Radio Sambhlo, Diverse FM par ane labh lo. ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીત માળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. શ્રોતા મિત્રો, હું આપને નિમંત્રણ આપું છું, આમંત્રણ નહીં, કારણ કે આપણે જવાનું છે હાલો પટેલભાઈની જાનમાં. અરે અરે રે, ચિંતા નહીં કરો. જાનની તારીખ છે 27 સપ્ટેમ્બર 2026, અને લુટન નવરાત્રી એસોસિએશનના જે રજિસ્ટર્ડ ચેરિટી છે ત્યાં પ્રેઝન્ટ કરે છે પંકજ સોઢાનું ઇન્ડિયાથી ધમાકેદાર નાટક હાલો પટેલભાઈની જાનમાં. હા, 27 સપ્ટેમ્બર, હજી ઘણી ટિકિટો છે, ચિંતા ના કરો. ઓલી ઘણી વખત એમ કહે ને કે આમ એકબીજાને ઘૂસપૂસ કરતા કરતા એમ કહેવાય કે નથી ટિકિટ મળતી ને મળે છે, અરે જોઈએ એટલી છે, ચિંતા નહીં કરો. હે ને, તમારા માટે ખાસ રાખી છે. તમે વધુ વિગત માટે આપ સંપર્ક કરી શકો છો રાજુભાઈ દવેનો 0776734000, યા ક્રિશન ટેલરનો 0740211718, યા પછી મારો સંપર્ક કરી શકો છો કમલાચાર્ય 0771313014. આજે જ તમારી ટિકિટો બુક કરી નાખો અને સગા સંબંધી બધાને જણાવી દો, કારણ કે આ નાટક ધમાકેદાર આ વર્ષનું છેલ્લું છે. પછી આવતા વર્ષ સુધી કાંઈ આવશે કે નહીં કોને ખબર છે. આપ સાંભળ્યા છો ગીતમાળા, મને આશા છે કે આપ સૌ હેમખેમ હશો અને આવી જ રીતે આનંદ માણતા.

श्रोता मित्रों, आप सामिया चौक जाते कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर घना धीरे धीरे जवाबों आता जाए छे। एक जवाब तो आम केव पड़े, हकीकत छे ने अत्यारे वरसाद नथी। यश जी, तमारो जवाब खरेखर हाँ, पण हुं मारो प्रश्न ई छे, कया देश मां सांभळजो, कया देश पासे सू नथी। हाँ, अत्यारे अहीं तो वरसाद नथी ज, ई तो वात साची छे। अच्छा, कयो एवो, चालो हुं तमने थोड़ा का कहू, त्रण चार के तमे मने कहो के अरब देश मां के यूरोप खंड मां के पछी एशिया मां એવા કયા એવા દેશ છે જ્યાં છે જ નહીં, એ વસ્તુ જ નથી, એ પાસે, એ લોકો પાસે છે જ નહીં। આપ સાંભળ્યા છો ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686866863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર।

श्रोता मित्रों, आप सुन रहे हैं चौकजाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। अटपटो अखाणु आ प्रमाणे छे, कयो देश पासे शू नथी, कया देश पासे शू नथी। हाँ, अत्यारे हालमां साची वात छे यशजी, के तमे एम कीधुं के UK માં વરસાદ નથી, પણ સ્કોટલેન્ડ બાજુ છે ને, યુનાઇટેડ કિંગડમ કહેવા જાય તો સ્કોટલેન્ડમાં ધમધકાર વરસાદ પડી ગયો તો, હા, પણ આપણી બાજુ આ બાજુ નથી, એટલે એવી ચાલો આશા રાખું છું કે તાત્કાલિક આવે, નહીં તો ગાર્ડનની હાલત તમે જોયો તો તમને એમ લાગે કે ઘરમાં કાર્પેટ રાખેલી હોય ને અને મેલી થઈ ગઈ હોય થોડી, એવી થઈ ગઈ હોય બ્રાઉન કલરની। હા, અચ્છા, એવો કયો દેશ છે જ્યાં જેની પાસે શું નથી? અચ્છા, વિચારી જુઓ, જે પણ આવી જુઓ વિચારી જુઓ તમે। અચ્છા, મને ઘણા બીજા જવાબ નથી આવ્યા હજી, ત્રણ ચાર જવાબ આવ્યા હતા પણ એ લાગુ નથી પડતું। આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। હલો લિઝબન, હલો પોર્ચુગલ, કેમ છો બધા? મજામાં છો ને? પપ્પુજી નમસ્કાર। હા, તમે જે ગીત મોકલેલું છે મેં સાંભળ્યું હતું, મને હમણાં જ પરમ દિવસે જ ક્યાંક કોકે ફોરવર્ડ કર્યું હતું, અતિ સુંદર શબ્દો પણ છે, પણ હું જોઉં છું અહીંયા અમારી પાસે અહીંયા સિસ્ટમમાં છે કે નહીં, નહીં હોય તો હું પૂરી કોશિશ કરીશ। એમ કે ને, ઓલે કાઠિયાવાડી ભાષામાં મારી ચોળી કૂટીને ગમે ત્યાંથી લઈ આપશું, હોય ને કે ચિંતા ના કરો। આપ સાંભળ્યા છો ગીતમાલા, ત્યાં સુધી સાંભળીએ ગીતા રબારીને, અને આ ફરમાઇશ છે નરેન્દ્રભાઈ રાવલ વેડિંગ ગાર્ડન સિટીથી।

श्रोता मित्रों, आप सम रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। केवा केवा जवाब आता जाए छे। आनंदित आनंद आनंद आनंद बस आनंद परमानंद। अच्छा एक मैं एम पूछू कया देश पासे शू नथी, एक जवाब आयो छे વાંચી સંભળાવું હોય ને શ્રોતા મિત્રો, આપણે બધા શેર કરીએ ને, કોઈને કહેવાનું નહીં, આપણે હું તમે ને બીજા જેટલા બધા સાંભળતા હોય, હા, કે તારા જેવો મિત્ર નથી, હા, સાચી, અરે વાહ, ધન્યવાદ।

અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર. લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીત માળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868663. આમની કોઈ ફરમાશ હોય તો પૂરી કોશિશ કરશું પૂરી કરવાની. હા, તમારે ઘણી બધી ફરમાશો આવતી હોય જુદી જુદી, અમુક પછી વગાડી ના શકીએ એટલે ઘણા સંજોગો એના હોય, એના કોઈ કારણનું લિસ્ટ મારી પાસે છે નહીં. હા, ઓફકોમ પાસે છે. આપ સાંભળ્યા છો ગીતમાળા. હવે એક એવું ગીત સાંભળીએ કે હા, પપ્પુજી થેન્ક યુ તમે મને યાદ દેવડાવ્યું. આ ગીત મેં સાંભળેલું હતું થોડાક દિવસ પહેલા. હકીકતમાં જેણે લખ્યું છે અને કઈ રીતે જે અદાથી એને ગાયું છે, તેમણે ગાયું છે, તેમને ધન્યવાદ. શબ્દ માટે ખાસ સાંભળજો. બધા જે છે ને, એમના કહેવાય ને 40 ઉપર કે 50 ઉપર કે 60 ઉપર કે 70 ઉપર, પણ જે પણ હોય, 20 ઉપર હોય કે પછી 50 ઉપર હોય, બધાએ ઘણાને લાગુ પડે છે. કેવી રીતે, ચાલો સાંભળીએ.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. મને આશા છે કે આપને ખૂબ જ ગમ્યો હશે. ખરેખર શબ્દો જે રીતે આ બધા અહીંયા જે 1930 કે 1940 કે 1950થી જ્યારથી પણ આવ્યા હોય, કે કોઈ 60માં આવ્યો, કોઈ 70માં આવ્યો, કોઈ 80માં આવ્યો, કોઈ 90માં આવ્યો, હે તમે ક્યારે આવ્યા હતા એ તો જણાવો. 40-50-60 વર્ષ થયા, કેટલા વર્ષ થયા અહીંયા આવી ગયા. હે, અને આપને તમારા આજે ગીત હતું, મને લાગે છે એ એમ કહીએ ને કે આખું તમને દ્રશ્ય બતાડે છે શું ચાલી રહ્યું છે. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા. દોસ્તી તો બધે રાખવાની હે ને, પણ બાકી દોસ્તી અમુક જોડે જ.
1: યુ નો, આટલા બધા વર્ષો પછી આપણે પાછા આવીએ છીએ. વોટ ઇઝ શી ગોના થિંક ઓફ મી?
2: આખી દુનિયા છે, એન્ડ યુ કેન બી લોસ્ટ ઓલ યોર લાઈફ, બટ યુ લોનલી બી ફાઉન્ડ ધેટ. તો ચલો ઘરે આવ્યા છીએ.